0: કસકો ટીવી બોકરે હેડ્યો નીકે અતારમાં છાવ તો
1: કઠે ભરી લઈ લઈ કસકો ટીવી બોકનોની ભીટી આપને ટીવી બીગ્યો અને બનાવને જાન લાગે કોની બનાવને પુકા ઓલાટ હોય ને
0: તેથી કુરામાં પણ ચિંતા કરનો પડશે તો સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ન ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય નથી મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશો ને શકી હો ને
1: એ હોય તીસુ ભાઈ માં પણ તીતે તીર લાગી હાલશો ને હોય ના તો
2: अब आउनुहोस् हाम्रै चौधरी इलेक्ट्रोनिक्समा 32 इन्चदेखि माथिको एलईडी किन्दा डिस्काउन्ट सितैमा यहाँ फ्रिज डी फ्रिज एलईडी एलसीडी टिभी मोबाइल साउन्ड सिस्टम सुपथ मूल्यमा पाउनुका साथै सबै प्रकारका टिभी मोबाइल र अन्य इलेक्ट्रोनिक सामानहरू मर्मत गरिन्छ यसका साथै विवाह गोष्ठी सेमिनार व्रत बन्ध र अन्य कार्यक्रमका लागि साउन्ड सिस्टम भाडामा पनि पाइन्छ
3: टिभी मोबाइल र अन्य इलेक्ट्रोनिक सामान मर्मत गर्ने ट्रेनिङको पनि सुविधा छ यसमा विशेष गरी 5 जनाको समूह बनाएर आएमा 1 जनालाई छुटको पनि व्यवस्था गरिएको छ
4: प्रोप्राइटर नरेन्द्र चौधरी इलेक्ट्रोनिक्स चरीकोट चरीख्याङ थप जानकारीका लागि सम्पर्क नम्बर 9844391042 र 9844061814
5: तपाईँ सुन्दै हुनुहुन्छ हाम्रो रेडियो 103.4 मेगाहर्ज

0: કોસ્કો ટીવી બુક નો ભીતી આપને ટીવી બીપ્યો અને બનાવને જાને લાગી કોટી બનાવને પુકા ઓલાટા હોય ને
1: તેથી કુરામાં પણ ચિંતા કરવાનું પડશે તો સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ને ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય ના કે મોબાઈલ ઘડી સબ પણ હાલશો ને શકી કો ને
0: લાગી હાલશો ને હોય ના તો
2: આવનુસ હમરે ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં 32 ઇંચ દેખિ માથીકો એલઈડી કિંદા દીસોમ સિપેમા એહા ફ્રીજ ડી ફ્રીજ એલઈડી એલસીડી ટીવી મોબાઇલ સાઉન્ડ સિસ્ટમ સુપોર્ટ મૂલ્યમાં પાઉનકા સાથી સભી પ્રકારકા ટીવી મોબાઇલ ર અન્ય ઇલેક્ટ્રોનિક સામાનહરુ મરમત કરિન્છ એસકા સાથી વિવાહ ગોષ્ઠી સેમિનાર વ્રત બંધ ર અન્ય કાર્યક્રમકા લાગિ સાઉન્ડ સિસ્ટમ ભાડામાં પણ પાઇન્છ
3: ટીવી મોબાઇલ ર અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરને ટ્રેનિંગકો પણ સુવિધા એસમાં વિશેષ કરી 5 જણાકુ સમૂહ બનાએર આઈમાં 1 જણાલાઈ છૂટકો પણ વ્યવસ્થા ગરીએકુ છ
4: પ્રોપ્રાઇટર નરેન્દ્ર ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ ચરીકોટ ચરીખ્યાંગ થપ જાણકારી કા લાગી સંપર્ક નંબર 9844491842 ર 9844016814
5: પસંદ રેડિયો 103.4 મેગાવોટ

0: അപ്പേ വൈനയെ പാടെ ഷോട്ടി വാസ്കോ ടി വി പോക്കര എടിയോ നിക്കോ ഹത്താർമാ സൗത്ത
1: કચ્છે ભરી લઈ લઈ કોસ્કો ટીવી બોગનોની ભીટી આપને ટીવી બીગ્યો અને બનાવને જાન લાગે કોની બનાવને પુકા ઓલાટ હોય ને
0: તેથી કુરામાં પણ ચિંતા કરવું પડશે તો સદર મુકામ ચરીકોટ બાટો ચરી ઘ્યાંગ જાને બાટોમાં રહેકો હમરે ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ને ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય ના કે મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશો ને શકી ગણ
1: ને તીસુ ભાઈ મ પણ તીતે તીરે લાગી હાલશો ને હોય ના તો
2: अब आउनुहोस् हाम्रै चौधरी इलेक्ट्रोनिक्समा 32 इन्च